યસ વિન્ટુનર વિવિધ ભારતીય ફિલ્મોનો 1.3 વખત મી જ્યોતિ એન્ડ પેલી મૂવી ની ચોકો સુપર હિટ એનર્જેટિક સોંગ વિના કદા માનો ચિત્રપાણી 27 એટલે સીતારામ શાસ્ત્રી ગીતો વિના તરવાત 3 hours 7 minutes 12 seconds લો ધી વીબી ક્લોક વિન્ટુનરુ વિવિધ ભારતી એફએમ 101.3 એન્ડ સંદ્રી સંદ્રી પ્રોગ્રામ લો ઉન્નાં મરી સક્સેસફુલ ગા મનમ 2 questions અયితే કમ્પ્લીટ చేసుకున్నాం. ఇందాక అన్నాను కదా బ్రేక్ ద ఐస్కి సంబంధించి ఏంటి మీనింగ్ అని, అంటే ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని, అంటే ఇంతకుముందు ఎప్పుడు